0: भाइन बोनों और गीत बात आप सभी नो फेरे स्वागत कर रहे हो हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। जिम के भाइन बोनों गीत थे कि पहले विषय बताड़ियो हतु कि आज हमें बात करवा वाला हो कि आपड़े जो वर्षा जल नो संचय है विने तैयारी अपन हेते करो। अंजलि बोन अपन देखो हां कि आप जो क्षेत्र है वो कृषि प्रधान क्षेत्र है। आया अपन देखो हां कि अधिकांश आपड़े खेती है वे पानी माते निर्भर करे हैं, पण आ बदलतु मौसम ने अनियमित वर्षा ने जल संकट ने कारण आपड़े किसान भाई बोन ने हामो घणा आकानी समस्याएं आवे हैं। એવામાં પણ આ પાણી હે વેનો સહી તરીકા ખતે આપણ સંરક્ષણ હેતે કરી શકો। આપણ દેખો હ કે આ વર્ષા જળ સંચય હે ન કેવલ આપણે પાણી ને કમી ને દૂર કરે હે બલકે આપણે ખેતી ને લાગત ને ભી કમ કરે હે। આપણે જગા ને ઉર્વરકતા હે વેને ભી વધાવવા મે મદદ કરે હે। એને સાથે આપણ દેખો હ કે આપણે જો વર્ષા જળ સંચય હે એક એવી પ્રક્રિયા હે જેમે આપણ પાણી ને એકઠું કરીને આપણે ભવિષ્ય બલદે સુરક્ષિત રાખો હ।
1: ઓકે,
0: આ જળ સંરક્ષણ આપણ કહી શકો હો કે આપણે બલદે એક મહત્વપૂર્ણ તકનીકી હે જે આપણે કિસાન ભાઈ બોનો બલદે ઘણી લાભકારી સિદ્ધ થાય હે।
1: હવે મનીષા બોન આપણે દેખો હો કે જળ સંચયન કરવાનો મતલબ હે કે આપણે વર્ષાનું જે પાણી હે એને એકઠું કરવું ને જમીનમાં ઉતારવું ને સુરક્ષિત સ્થાન માટે જમા કરવું તાકે જરૂરત પડવા માટે આને આપણે કામમાં લઈ શકો। આપણે દેખો હો કે આ કામ કોઈ મોગો કે કઠિન નથી, બસ આપણે થોડી સી સમજદારી ગામની ભાગીદારી ને ટેમ તકી તૈયારી કરીને આપણે જે હર કિસાન ભાઈ બોન હે એ ખેત ને ગાંવ ને પાણીની જે ઉપલબ્ધતા હે એને બનાવીને રાખી શકીએ। આપણે તે કહો કે વર્ષાને પહેલે તૈયારી કરવું કેમ જરૂરી હે એને બારામાં આપણે ભાઈ બોનોને બતાડો તો અક્સર આપણે જે કિસાન ભાઈ બોન હે એ પાણીની શરૂઆતને બાદ વિચાર કરે હે કે પાણી રોકવું શું હે, પણ આપણે તે કહો કે ઘણી વખત એને પહેલા જ પાણી વહીને સલ્યુસા સહી તૈયારી આપણે કહી શકો સાટા પડવાને પહેલે જ આપણે કરી શકો। અગર આપણે ટાઈમ રીતે તૈયારી કરી લો તો આપણે દેખો હો કે ખેતરમાં નમી બની ટકી રહે, ભૂજલ સ્તર વધુ ટકું રહે, સિંચાઈ માટે જે ખર્ચ હે એ કમ થઈ જા, ફસલ જે હે એ હુકવા ટકી વસી જાય ને પશુઓને ભી પાણી મળી જા ને ગામમાં જળ સંકટ ભી કમ થઈ શકે।
0: હવે
1: ગામમાં કેવું ચંગા જળ સંચયન શરૂ કરવાને પહેલે આપણે જે કિસાન ભાઈ બોન હે એને આપણા ગામની ખેતરની સ્થિતિને સમજવું હોય કે પાણી કઈ દિશામાં વહે હે, ખેત ઊંસુ હે કે નીસુ હે, પાણી કે વધારે રૂકે હે, કે કઈ મિટ્ટી પાણીને વહીને લઈ જા, ગામના જે પુરાના તલાબ કુવો ઈ કી હે, જઈ વખત કિસાન ભાઈ બોન જે હે એ આપણે જમીનની હમસ ને હમજી લેગા તઈ વખત જ એ સહી તરીકાથી પાણીને રોકવાની યોજના જે હે એ બનાવી પાગા।
0: હવે અંજલિ બોને આપે ઘણી અસલ વાત કીધી એને સાથે આપણે દેખો હ કે ખેતી બલે આ જરૂરી તત્વ પાણી હે। વર્ષા જળ સંચય ખતી આપણે કિસાન ભાઈ બોને હે પૂરા સાલનું પાણી ઉપલબ્ધ રાખી શકીએ હે। અંજલિ બોને આપણે દેખો હ કે આ ભૂજલ દોહન થઈ રહ્યું વણાખો તો આપણે પાણી હે વો ભી નીચે જઈ રહ્યું હે। અગર આપણ વર્ષા જળ સંચય કરંગા તે આપણ આને ફેર ખતી પૂરું ભરી શકંગા। આપણે દેખો કે જ્યારે હુકુ પડી જાય તે આપણે જળ સંચય હે વો આપણે એક કિસાન ભાઈ બોનો બલદે રક્ષક સાબિત થાય હે। આપણે દેખા કે સિંચાઈ બલદે ભી આપણે બિજલી ડીઝલ ને ટ્યુબવેલ માટે નિર્ભરતા કમ રાખવી પડે હે એણ ખતી। અગર પાણીનો આપણ જળ સંચય કરો હ તેમ સહી સમય માટે આપણે પાણી મળી જાય એણ ખતી આપણે ફસલની ગુણવત્તા વધે હે ને ઉત્પાદન ભી બડે હે।
1: હવે મનીષા બોન આપણે દેખો હ કે આને બદલે સત્ય કી પહેલું કદમ હે મેળબંધી કરવું। આપણે દેખો હ કે પાણી પડવાને પહેલે જ આપણને આ કરવું જરૂરી હે। વરસાદનું જે પાણી હે એ ખેત તકી વાર્તે મેઝા એને બદલે આપણે આ કરવું જરૂરી છે, કેમ કે આપણે દેખો હો કે ખેતની મજબૂત મેળ હોગા તો એમ તકી પાણી ખેતર મેં સુરકેગા, મિટ્ટી કટાવ કમ થાગા, જમીન નમી બની તકી રહેગા ને ઉર્વરક જે હે એ વહીને ને જાયગા। ઘણા એવા કિસાન હે જે હર સાલ બારિશને પહેલે મેળબંધીની મરમત કરે હે, આ છોટી તૈયારી આપણે કહી શકો કે અગાડી જઈને એને ઘણો મોટો લાભ આલે હે। એની સાથે ખેત માટે તાલાબ બનાવવું ભી આપણે બદલો જરૂરી હે। આજના ટાઈમમાં ઘણા કિસાન ખેત તાલાબ બનાવીને અસર ખેતી કરી રહે હે, બારિશના પાણીને તાલાબને જમા કરે હે એ બાદમાં સિંચાઈ બદલે એને કામ મળે હે। ખેતના તાલાબના ફાયદા શું હે એ આપણા ભાઈ બોનોને બતાડો તો આપણે દેખો હો કે ફસલ સુકવાની સમસ્યા આપણા બદલે ને રહે હે, સબ્જી ને બાગવાની ને આ મદદ કરે હે, પશુઓ બદલે પાણી મળી જા, મછલી પાલનની સંભાવના થઈ શકે ને અતિરિક્ત આયના સાધન ભી આ થઈ શકે। આપણે જે કહો કે સરકારની ઘણી યોજનાએ હે એ ખેત તાલાબની સહાયતા બદલે મહત્વપૂર્ણ હે। કિસાન ભાઈ જે હે એ પંચાયત ને કૃષિ વિભાગ થકી જાણકારી લઈને આપણે ખેતરમાં તાલાબ બનાવીને આ લાભ પ્રાપ્ત કરી શકીએ।
0: હવે અંજલિ બોન આપે સહી કીધું તે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોનો કરતી અણા વિષય માટે વાતે ચાલી રહી હે, આગે ભી આપણ આ વાતે એમ જ કરતા રંગા અબર હામળા ગીત ને મોરે કરો આપણી વાતે।

0: નું ગીતાંશુ પૂરું અને ગીતવાત એક વખત ફરી આપણા પાસા ફરમ કાર્યક્રમ ખેતીવાડી મે જેમ કે ભાઈ બોનું અમે ગીત કે પહેલે આપને ઘણી અસલ તરીકા તે ક્યાં બતાડ્યું કે સાડા પડવાને પહેલે આપણને પાણી વસાવવાની તૈયારી હરતે કરવી હે ને હરતે આપણે જે ભાઈ બોન હે એને ગામ ને ખેતની સ્થિતિને સમજવું હોગા ને એને બાદ આપણે જાણ્યું કે મેળબંદી ને ખેત તાલાબ બનાવીને હરતે આપણે પાણીને બચાવી શકો ને લાભ પ્રાપ્ત કરી શકો આ વાત કરો મનીષા બોન તો આપણે ઝોનર જે તાલાબ હે કુવા હે એની સાફ સફાઈ કરવું જરૂરી હે આપણે દેખો હો કે ગામ મેં ઝોનર તાલાબ ને કુવો રહે છે પણ આજના ટાઈમ મેં એ ગંદગી ને મિટ્ટી થકી ભરી ચુકે હે અગર આપણે સાટા પડવાની પહેલે એની સાફ સફાઈ કરી દંગા તો એમને ફેરી થકી પાણી ભરી શકે હે સાફ સફાઈ કરતા ટાઈમ આપણને ધ્યાન આપવું હે કે પ્લાસ્ટિક ના જે કચરા હે એ આપણને હટાવી દેવા હે દાગ નિકાળી દેવા હે ને તૂટી જે કિનારે હે એની મરમ્મત કરી દેવી હે પાણી આવવાનું જે રસ્તો હે એ સાફ કરવો હે
1: હવે
0: જઈ વખત આ સબ ચીજ આપણે કરંગા તો આપણે દેખંગા કે ઘણા કના ફાયદા હે ને આ કામ જે હે એ હેતતા ગામની ભાગીદારી તકીસ આસાન થઈ શકે
1: હવે અંજલી બોન આપણે દેખ કે અગર આપણે ભાઈ બોન વર્ષાનું આ પાણીનું સંચય કરેગા તે અણાખતી અણાને ઘણા આકાના લાભ મળેગા જેમ કે અણાખતું પર્યાવરણ સંરક્ષણ થાયગા જળ સંકટ કમ થાયગા ને આપણે પર્યાવરણ હે વો ભી સંતુલિત બની રહેગા ને એને સાથે આપણે કૃષિ હે વેને ભી સ્થિરતા બની થતી રહેગા ખેતી મોસમ માં નિર્ભર કરે હે તો ભાઈ બોનો અણાખતી આપણે ખેતી હે વે ભી સહી થાયગા આર્થિક લાભ મળેગા આપણે આપણી મિટ્ટીની ગુણવત્તા હાદરેગા એને સાથે ભાઈ બોનો આપણે સામાજિક લાભ ભી મળેગા એની સાથે અંજલિ બોન આપણે દેખ કે આ પાણીને બદલે આપણે ગાંવ મેં લડાઈ થાય હિ ને વિવાદ ભી કમ થઈ જઈ હિ
0: હવે મનીષા બોન આપણે ભાઈ બોનોને કેવું ચંગા કે આપણે નાના નાના ગડ્ઢા ને સુખ્ત પણ આપવાસું પાણી જલ્દી વહીને ન જા એને બદલે આ કાર્ય આપણે કરી શક આમ તકી પાણી જે હે એ જમીન મેં સમાતું જાગા ભૂજલ સ્તર વધેગા ને આ પાણીના જે હેન્ડપંપ ને કુવો હે એને લાંબા ટાઈમ ઉભી પાણી ભર્યું તો પૂરે ગામની ગરીએ સ્કૂલ પંચાયત ભવન ખેતર ને આ પાય આપણે આ સુપ્ત બનાવી શકો બાઈમોનો કેવું ચંગા સા પેડ હોવે હે વા પાણી વધારે જમીન મેં ઉતરી શકે તો પેડની જે જડે હે એ મિટ્ટીને પકડીને રાખે હે તો પાણીનું જે જમાવ હે એ વધારે થઈ શકે
1: હવે
0: એટલે આપણે કહી શકો કે સાટા પડવાને પહેલે ખેતરની કિનારે આપણે પેડ લગાવવા હે ને ખાલી જમીન માટે બી આપણે પેડ પોતો લગાડી શકો તલાબની કિનારે આપણને હરિયાળી કરવી હે પેડ જે હે ભવિષ્ય મેં જળ ભંડારની તરફ કાર્ય કરે હે વાઈન બોન આજના ટાઈમે જે પાણીની કમી વધી રહી હે એને આપણે કિસાન ભાઈ બોન જે હે એક એવી ખેતી માટે ધ્યાન હાલી રહે હે જિંદગી પાણી કમ થઈ રહ્યું હે બાઈન બોનો આપણે કેવું ચંગા કે આજના ટાઈમે અગર પાણીની કમી વધી રહી હે તો આપણને એવી ખેતીને આડેરૂપ કરવું હે જિંદગી પાણી આપણા ખેતરમાં કમ લાગે જેમ કે આપણે ડ્રીપ સિંચાઈ કરી શકો મલ્ચિંગ કરી શકો સ્પ્રિંકલર કરી શકો ને કમ પાણીવાળી ફસલ કરો આમ થકી પાણીની બચત બી થાગા ને ઉત્પાદન બી આપણને અસર મળે
1: હવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈ બોન અને કાર્યક્રમને માધ્યમ કરી કેવું ચાંગા કે આપણે આ જો વર્ષાને પાણીનો સંચય કરો હો આ આજના ટાઈમની મહત્વપૂર્ણ આવશ્યકતા બની ચૂકી હે આપણે બલદે કિસાના બલદે આ ન કેવલ પાણીની સમસ્યાનું એક સમાધાન હિ બલ્કે વણને આર્થિક સ્થિરતા હદરવાનું બી સાધન હે આપણે દેખો કે આપણે જે કિસાન હે વે આપણે સ્તર માટે જળ સંરક્ષણની દિશામાં કદમ ઉઠાવેગા તે આવાવાળા સમયમાં જળ સંકટ હે વો કમ થઈ જાયગા
0: હવે નિશા બોન આપણે દેખો કે પાણીનું બચાવ કરવો કેવલ આપણે કિસાન ભાઈ બોનો બદલે જરૂરી નથી યા એનો જ કામ નથી બલ્કે આ હેત ગામની ને હેત્તા સમુદાય સમાજની જિમ્મેદારી રહે આ સબ મળીને શ્રમદાન કરી શકે તાલાબની સફાઈ અભિયાન ચલાવી શકે સોરને જાગૃત કરી શકે ને બોનની જે ભાગીદારી હે એ આને વધાવી શકે જઈ વખત હેતુ ગામ સમુદાય જાગૃત થાગા તઈ વખત સા પાણીની સમસ્યા જે હે એ કમ થાગા બાઈન બોનો આપને કેવું ચંગા કે આજના ટાઈમમાં પાણી બચાવવું કેવલ ખેતી બદલે સવાલ નથી બલ્કે આ આવાવારી પેઢીના જીવનનો ભી સવાલ હે આજના ટાઈમમાં પાણી જે હે ઈ ને વસેગા તો આવા વારો જે ભવિષ્ય હે ઈ મોટી સમસ્યા મેં રહેગા બરસાતનું પાણી ભગવાનની દેન હે આને વહીને ને જવા દેવું આપણી સમજદારી હે ને અગર આપણે આને વહીને જવા દો તો આ આપણે બદલે નુકસાન થઈ શકે હર કિસાન અગર આપણે ખેતરમાં થોડું શું પાણી રોકી લેગા હર ગામ અગર એક તાલાબને બચાવી લેગા હર ઘર અગર છત માટે પાણી જમા કરી લેગા તો આ જે પાણીની સમસ્યા હે એ આપણે દેખંગા કે કાફી હદ સુધી કમ થઈ શકા ભાઈ બોનો અંતમાં એ જ કેવું ચાંગા કે પાણી બચાવવું ખેતી બચાવવું ખેતી બચાવવા તકીસ ગામને ભવિષ્ય જે હે એ વસી પાગા
1: હવે અંજલિ બોન તે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈન બોન કરતી સાટા પડી વેણા પાણીનો સંચય આપણ હેતે કર આણા વિશે માતે ઘણા કાની વાત થઈ ગઈ હે ને ટેમ બી આપણ દેખરી હે કે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું થઈ ગયો હે સૂટ તે પડે પણ જાતક હતી પેલ હમળી લે એક બીજું ગીત

0: ભાઈનબોનો ગીત તો આશુ પૂરું અને ગીત હાથે અમે કાર્યક્રમ ખેતીવાડી તકે પડા છૂટા આશા કરા હો કે આજે અમારી કાર્યક્રમમાં આપતે કિસે વાતે રહી હે કે આપણે પાણી આવવા પહેલે આપણે હરતી તૈયારી કરવી હે કે આપણે પાણીને બચાવી શકો
1: હવે
0: આ વાત આપને ગમી હોગા તો ભાઈનબોનો આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ મારા સુઝાવ અમને આપી શકો અમારે આના પતા માટે
1: હવે ભાઈનબોનો અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારુદી
1: રામ રામ રામ રામ

0: ભાઈ ને બોલો, આપે ક્યારે વિચાર કર્યો હોય કે ઝૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હો ભાઈ, અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
0: હોવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં એને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: कार्यक्रम समस्या समाधान हमरवा वरामर हित्ता भाई बोनो ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलि नु
0: राम राम। होवे भाइयों बोनो आप सब हमरे रिया हो आपरु सामुदायिक रेडियो वागट रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हूं हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: होवे भाइयों बोनो लेने हाजिर थी गयो हूं कार्यक्रम समस्या समाधान में लेने एक नया विषय ने हाथे। मनीषा बोन आज भाइयों बोनो थे कि आपरा बातचीत नु विषय है कि परिवार में आपरे देखो हो कि आपरे घणा कानी वात माते निर्णय लो ઘણી વખત જે મનક હે એનાની એકા બીજાની જે રાય હે ઈ એકા બીજા થકી એમ થકી સહેમત નથી રહેતા તો આ સમસ્યા કેમ આવે હે ને સમાધાન ના હું ઉપાય થઈ શકે એના વારામાં આજે આપણે વાત કરવા વાળા હો
0: હવે
1: તો વાતે તો આપણે ઘણા કની કરંગા પર મારું મન થઈ રહ્યું હે કે કાર્યક્રમની શરૂઆતમાં પહેલું ગીત આપણે ભાઈન બોનોને આપણે હમરાવી દો।
0: હવે અંજલિ બોન તો ભાઈન બોનો હમરતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માં તે

0: ભાઈ બનો ગીત ત્યાં આવીશું પૂરું, અને ગીત બાદ આપ સભીનું ફેરે સ્વાગત કરું હું અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન ની. જેમ કે ભાઈ બનો ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે અમે વાત કરવા વાળો હું પરિવાર મેં આપણ જે નિર્ણય લો હું ભણામાં આપણે સહમતિ કવડાક મળે હે કવડાક નથી મળતી હે એની હું સમસ્યા રે એની બારામે. અંજલિ બુન આપણે દેખો હ કે એક મજબૂત પરિવાર અચ્છા સમાજની ઉજ્જવલ રાષ્ટ્રની નીવ રહે. પરિવાર મેં પ્રેમ વિશ્વાસ સહયોગ ને આપસી સમજ ખૂબ જ્યાદા જરૂરી હે. જ્યારે ભાઈ બહેનો પરિવારના સદસ્ય મલી જુલીને નિર્ણય લે હે ત્યારે પરિવાર મેં સુખ આવે હે શાંતિ આવે હે ને સંતુલન બનીને રહે. પણ ભાઈ બહેનો આપણે દેખો હ કે આજના ટાઈમ મેં પારિવારિક નિર્ણય જે હે વણામાં સહમતિ હે વેની સમસ્યા અંજલિ બુન ખૂબ જ્યાદા બઢતી જઈ રહી હે. અંજલિ બુન આપણે દેખો હ કે નાની નાની વાતો માટે મોટા મોટા નિર્ણય આપણે પરિવારના સદસ્ય અલગ અલગ વિચાર કરવા માંડી છે હે. એનું કારણ વિવાદ થઈ જાય તનાવ થઈ જાય ને પરિવારની વેસની દુર્ગી બી બળવા લાગી જાય હે.
1: હવે મનીષા બુન આપણે દેખો કે પરિવાર કેવલ એક ખાતે રહેવા વાળો મનકાનો સમૂહ નથી, બલ્કે આ ભાવનાત્મક જિમ્મેદારી વિશ્વાસ સહયોગ નો આધાર રહે હે.
0: હવે
1: ભાઈ બુન આપણે દેખો કે પરિવાર મેં નાના મોટા નિર્ણય જેમ કે સોરોની ભણાઈ ખેતી ખર્ચ શાદી રોજગાર ને ઘરની જિમ્મેદારી આપણે ગઢલો મનકની દેખભાલ એવા જે નિર્ણય હે એ અગર આપણે સમજદારી ને સહમતિ થકી લ આપણે દેખો કે એન થકી પરિવાર મજબૂત બને હે.
0: હવે
1: પણ સહી વખત પરિવારના જે મનક હે એનાને વેસ મેં અણી સબ ચીજની સહમતિ ને હોવે કમી હોવે તો જેમ કે આપે ભી કીધું ને મો ભી કેવું ચંગા કે એન થકી તનાવ વધે હે દૂરી ને વિવાદ વધી જાય હે. આજના ટાઈમ આપણી જે જીવનશૈલી હે એ ઘણી અલગ થઈ ગઈ હે.
0: હવે
1: વ્યસ્તતા વધી ગઈ હે, આપણે જે પીડ્યા હે એમ અંતર આવી ગયું હે ને સંવાદ જે હે એ કમ થઈ ગયું હે. એને કારણે આપણે દેખો હ કે પરિવાર મેં નિર્ણય લેવું ઘણું કઠિન થઈ સા.
0: હવે
1: કઈ વખત હર વ્યક્તિ જે હે એ આપણી વાત ને સહી માને હે ને બીજાની વાત ને હુણવાની કોશિશ ભી નથી કરતો. એવા આપણે દેખો હ કે સ્થિતિ જે હે એ રિશ્તા મેં ખટાસ પેદા કરી હે. આપણે બદલે આ જાણવું ભાઈ બનવું ઘણું જરૂરી હે કે પરિવાર ને નિર્ણય ની જે સહમતિ હે એમાં કમી કેમ થઈ રહી હે ને આન મેં હું ઉદાર કરતો છું. આપણે દેખો હો કે હર પરિવાર મેં અલગ અલગ સોચ અનુભવ ને જરૂરત રહે હે. આ એક સ્વાભાવિક સી વાત હે, પણ આન મેં સમસ્યા તઈ વખત પેદા થઈ જાય કે જબ પરિવાર મેં વાતચીત કમ ને ટકરાવ વધારે થાય હે. ઘણા એવા ઘર હે મનીષા બોન જેમાં નાના નાના નિર્ણય માટે વિવાદ નું કારણ બની જાય હે. કયું કામ પહેલે કરવું હે, ભણાઈ હરતે કરવી હે સોરની, ખેતી ને નોકરી મેં હું બહેતર હે, ખર્ચ કે થઈ રહ્યું હે, બુઝુર્ગ ની જિમ્મેદારી કોણ હમારેગા, આ એવા મુદ્દો હે જેમાં અગર સહમતિ ને હોવે તો તનાવ વધી શકે. આ સહમતિ ની કમી ના હું કારણ હે તો આપણે ભાઈ બહેનો ને કેવું ચંગા સંવાદ ની કમી. આજકાલ જે મનક હે એકબીજા થકી ખુલી ને વાત જ નથી કરતા. મન ની વાત જે એટલી ઘડી આપણે એકબીજા થકી ને કહો તો એટલી ઘડી ગલત ફેમ્યા જે હે એ વધતી જાય હે. ને ઘણી વખત જે મનક હે એ બીજા ની રાય ને સાંભળવું નથી પસંદ કરતો, ખુદ ની વાત ને જ મનવાવું ચાહે હે. તો એવા મેં બી આ ચીજે થઈ જાય. અવડેના ટાઈમ મનીષા બુન આપણે દેખી રહ્યો કે ગઢલો જે મનક હે ને અવડેના જે યુવા સાથી હે એનાની સોચ જ અલગ થઈ ગઈ હે. એવા મેં હમસ ને સન્માન ને કારણ બી આપણે દેખો કે આ જે દૂરી હે એ વધતી જઈ રહી હે.
0: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખો કે આપણે પરિવારનો જે નિર્ણય હે બી ખાલી એક વ્યક્તિ માટે નથી રહેતા હે, પણ આ આપણે પૂરા પરિવારને પ્રભાવિત કરી હે. જ્યારે આપણે પરિવાર મેં સહી નિર્ણય લઉંગા તો આપણે પરિવાર બી આગે બઢેગા, ને જ્યારે આપણે દેખો કે ગલત નિર્ણય હે બી આપણે ઘરની સમસ્યાઓને બઢાવી દે હે. અત્યારે આપણે કેવું ચાંગા કે હર નિર્ણય આપણે હુંસી સમજીને લેવું હે, સહી રાય લેવી હે. એને સાથે અંજલિ બોન આપણે દેખો કે જયારે આપણે હોતો પરિવાર નો મનકમ મળીને નિર્ણય લે હે તે વણા ખતી પરિવાર મેં એકતા હે વે બી બની ખતી રહે, વિશ્વાસ બઢે હે ને જિમ્મેદારી ની ભાવના હે વે બી વિકસિત થાય હે, વિવાદ કમ થાય છે હે ને સોર આપણે ઘર ન રે વણમાંથી બી અચ્છું પ્રભાવ પડે હે. એને સાથે આપણે દેખો કે જયારે આપણે પરિવાર ના સદસ્ય ઘણા બી વિષય માટે એકમત ને થાય હે ત્યારે ઘણા અકાની સમસ્યા પેદા થઈ જઈ હે. પરિવાર મેં નિર્ણય લેવાની સહમતિ હે વણામાં કમી આવી જાય હે, સોર ની શિક્ષાએ વણામાં મતભેદ થઈ જઈ હે, નોકરી ને વ્યવસાય હે વણામાં અસહમતિ આવી જાય હે, વિવાહ સંબંધિત સમસ્યા રે વી બી બળી જઈ હે, ખર્ચ અને બચત ને લઈને બી વિવાદ થવા માંડી જાય હે. તે ભાઈ બોનો એવી પરિસ્થિતિમાં આપણે પરિવારનું વાતાવરણ હે તનાવપૂર્ણ થઈ જાય હે.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો આ તો આપે બતાડ્યું કે હું દુષ્પરિણામ થઈ શકે ને હરતે આના સમાધાન આપણને ખોજવા હોંગા. તો ભાઈ બોનો એને બદલે આપણને સંવાદ ને વધાવવું હે, પરિવાર મેં આપણને ખુલી ને શાંતિ થકી વાતચીત કરવાના જે તરીકા હે એ અપનાવવા હોંગા. હર સદસ્ય ઘર મેં જેટલા બી મન કહે એના ની વાત ને આપણને સાંભળવું હોગા ને એના ને કહેવાનું અવસર બી આલવો હોગા. સિર્ફ બોલવું નહીં, હાંભળવું ભી જરૂરી હે. ઘણી એવી સમસ્યા રહી જેને ધ્યાન થકી હાંભળવા મિસ એનાનું સમાધાન થઈ સા. આપણે મહત્વપૂર્ણ જે ફેસલા આપણે લઈ રહ્યો તે એમને આપણે જે ગઢલો મન કહે એનાનું જેના મનકને જીવન થકી જોડીને આપણે ફેસલો લઈ રહ્યા એનાની રાય ભી જરૂરી હે. ઘરના નિર્ણય મેં આપણી જે બોને હે એને ગઢલો મન કહે એનાનું મહત્વ હોવું જરૂરી હે. એ ભાવનાત્મક રૂપ થકી આપણે ગલત ફેસલા નથી લેવા.
0: હવે
1: આપણે જે કહો કે ઘણી વખત આપણે જે કહો કે ગુસ્સામાં આવીને આપણે ગલત નિર્ણય લઈ લો જેનો અસર આપણે હેતા પરિવાર માટે પડે હે. તો ભાઈ મનો પરિવાર મેં આપણને રોજ બેને એકા બીજા થકી વાતે કરવી હે, મોબાઈલને દૂર રાખવું હે ને તનાવ થકી આપણને બચવું હે. અગર આપણે અણી તરીકા થકી રોજ પરિવાર મેં બે બેને હું વાત કરંગા કે હરતે આમ થઈ રહ્યું હે, આજે હું શું પેલું છું, તો આનથી કે આપણે દેખાંગા કે પરિવાર મેં જઈ વખત આપણે કોઈ નિર્ણય લંગા મોટો સહમતિ બની થકી રહેગા. ના એક સપ્ત કી મોટી જરૂરત હે અવડેના ટાઈમ મેં, કેમ કે આપણે દેખી રહ્યો કે પરિવારના જે મન કે એકા બીજા થકી સિટી જાતે જઈ રહી ને લડાતે જઈ રહી, કેમ કે આ સબ ચીજે એકદમ વધી રહી હૈ. કેમ કે અવડેના ટાઈમ મેં ઘણા એવા પરિવાર હે જે એકા બીજા થકી હોસે વાત જ નથી કરતા, ને એને કારણ કઈ વખત કોઈ એક મનક ઘર મેં નિર્ણય લઈને એ કામ કર દે તો જે બીજા મનક હે એને વેસમે આપણે દે કહો કે ટકરાવ શું થઈ જા.
0: હવે
1: આ ટકરાવ એટલું મોટું વધી જા કે ઘરના જે ઘડલા મન કહે એનાની આશા તૂટી જા કે આ મારે જવાબ વાત હું કરીંગા. તો આપણા ભાઈ બોનોને એ જ કંગા મનીષા બોન કે પરિવાર મેં નિર્ણયની સહમતિની કમી જે હે એ આજે એક સામાજિક સમસ્યા બની ગઈ હે. પણ આનું સમાધાન કોઈ કઠિન કાર્ય નથી, બસ આપણને થોડું સુ ધૈર્ય સંવાદ ને સન્માન બનાવીને રાખવું હે જેથી આપણા જે રિશ્તા હે એ મજબૂત બની પાએંગા.
0: એના સાથે અંજલિબોન આપણે દેખાં કે આપણે ઘરને જે મા બાપ રહે વે આપણે પરિવારની નેવ રહે. અગર વે સમજદારી ખતી ને સંતુલન ખતી કામ કરેગા તો આપણે પરિવાર મેં શાંતિ બની નહીં રહેગા. આપણે ઘરના મા બાપે વણન બી સમજવું જોઈએ, બી સોરને વાત સાંભળે, વણને પક્ષપાત નહીં કરે, અનુશાસન ને પ્રેમ મેં બી સંતુલન બનાવીને રાખે, પરિવારને સદસ્ય બી વણન હાથ આલે ને અચ્છા સંસ્કાર આલે તે એણ ખતી બી આ સમસ્યા હેવી ઘણી આખી કમ થઈ જાયગા. એના સાથે અંજલિબોન આપણે દેખાં કે આપણે ઘરના સોર રહી હે વણન બી કર્તવ્ય બને હે કે વે પરિવાર મેં સન્માન ખતી રહે, આપણે મા બાપ ની ભાવનાઓને સમજે, વે હું આપણે કેવું ચાહી રહી વણને સમજે, તે આપણે સોરન બી સમજવું જોઈએ કે આપણે આપણા ખતે મોટે વણને સન્માન કરવું હે, ગુસ્સામાં જવાબ નહીં આલવું હે, પરિવાર મેં નિર્ણય લે હે વણામાં સહયોગ કરવું હે, આપણી જિમ્મેદારી હોય વેણ હિસાબ કરી આપણે કામ કરવું હે, એ પરિવારની સમસ્યા સમજીને વેણે હિસાબ કરી આપણે રહેવું હે.
1: હવે તો મનીષા બુન સિમક્યા છે કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા આકાની વાત જાણી. હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી છૂટ પડવાનો.
0: હવે
1: છૂટ તો પડ, પણ સાથે પહેલા આપણે ભાઈ બોનોની આપણે કાર્યક્રમનું પતું બતાડ દો, તાકી આજનું આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આપી શકીએ આપણે અણા પતા માટે.
0: હવે ભાઈ બોનો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન. વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બુનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નાવિશની હાથી તારું દી
0: રામ રામ રામ રામ.

0: મારું નામ દિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી. તો હું હમઝી કે પાણીની તર લાગી રહી હૈ તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: કાર્યક્રમ ખેતીવાડી અમર વાવરા અમર હિત કિસાન ભાઈ બોન અને આપની બોન મનીષા ને આપની બોન અંજલીનું રામ રામ. હોવી ભાઈ બોનો, આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાકર રેડિયો 90.8 FM. ને આપ સભીનું ઘણી માન સ્વાગત કરે હો અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં.
1: હોવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હો કાર્યક્રમ ખેતીવાડીની એકના વિશે ને હાથે. ભાઈ બોનો આજે

0: પાણી હે એ હેતુ વૈને નારણ નદી મે સમસ્યા હે
1: હવે
0: જેને કારણ પાણી ની જે સમસ્યા હે એ હર સાલ વધતી જઈ રહી હે તાજે આપણે કાર્યક્રમ મે ઈ સાથે કરંગા કે હરતે પાણી ની હર બૂંદ બચાવવું આપણે ભવિષ્ય ને બચાવવાની બરાબર હે
1: હવે અંજલિ બોન તો આના વિશે માતે આપણે ભાઈ બોનો કતી ઘણા આકાની વાતે રિંગા અબર હામડા અગીત ને મોરે કર આપણી વાતે
0: હવે
1: તો ભાઈ બોનો આપ સબ હામળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM

0: ભાઈન બોનોના ગીત બાદ આપ સભીનું ફેરે સ્વાગત કરે હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મી જેમ કે ભાઈન બોનો ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે અમે વાત કરવા વાળા હો કે આપણે જો વર્ષા જળનો સંચય હે વિની તૈયારી આપણે હેતે કરો અંજલી બોન આપણે દેખો હા કે આપણું જો ક્ષેત્ર હે વો કૃષિ પ્રધાન ક્ષેત્ર હે અહીં આપણે દેખો હા કે અધિકાંશ આપણે ખેતી હે વે પાણી માટે નિર્ભર કરે હેમ પણ આ બદલતું મોસમ ને અનિયમિત વર્ષા અને જળ સંકટ ને કારણે આપણે કિસાન ભાઈ બોન ને હામો ઘણા અકાની સમસ્યા આવે હેમ એવામાં પણ આ પાણી હે વિનું સહી તરીકા ખતે આપણે સંરક્ષણ હેતે કરી શકો આપણે દેખો કે આ વર્ષા જળ સંચય હે ન કેવલ આપણે પાણીની કમીને દૂર કરે હે બલકે આપણે ખેતીની લાગતને બી કમ કરે હે આપણે જગાની ઉર્વરકતા હે વેને બી વધાવવામાં મદદ કરે હે એને સાથે આપણે દેખો કે આપણે જો વર્ષા જળ સંચય હે એક એવી પ્રક્રિયા હે જેમે આપણ પાણીને એકઠું કરીને આપણે ભવિષ્ય બલદે સુરક્ષિત રાખો
1: હવે
0: આ જળ સંરક્ષણ આપણ કહી શકો કે આપણે બલદે એક મહત્વપૂર્ણ તકનીકી હે જે આપણે કિસાન ભાઈ બોનો બલદે ઘણી

0: કરી સિદ્ધ થાય છે.
1: હવે મનીષાબેન, આપણે દે કહો કે જળ સંચયન કરવાનો મતલબ હે કે આપણે વર્ષાનું જે પાણી હે એને એકઠો કરવો, જે જમીન મે ઉતારવું ને સુરક્ષિત સ્થાન માટે જમા કરવું, તાકે જરૂરત પડવા માટે આને આપણે કામ મે લઈ શકો. આપણે દે કહો કે આ કામ કોઈ મોગો કે કઠિન નથી, બસ આપણે થોડી સી સમજદારી, ગામની ભાગીદારી ને ટેમ તકી તૈયારી કરીને આપણે જે હર કિસાન ભાઈ બહેન હે એ ખેત ને ગાંવ ને પાણીની જે ઉપલબ્ધતા હે એને બનાવીને રાખી શકીએ. આપણે તે કહો કે વર્ષાને પહેલે તૈયારી કરવું કેમ જરૂરી હે એને બારામાં આપણે ભાઈ બહેનોને બતાડો તો અક્સર આપણે જે કિસાન ભાઈ બહેન હે એ પાણીની શરૂઆતને બાદ વિચાર કરે હે કે પાણી રોકવું શું હે. પણ આપણે તે કહો કે ઘણી વખત એને પહેલા જ પાણી વહીને સલ્યુસા સહી તૈયારી આપણે કહી શકો કે સાટા પડવાને પહેલે જ આપણે કરી શકો. અગર આપણે ટેમ રીતે તૈયારી કરી લો તો આપણે દેખો હો કે ખેતરમાં નમી બની ટકી રહે, ભૂજલ સ્તર વધુ ટકું રહે, સિંચાઈ માટે જે ખર્ચ હે એ કમ થઈ જા, ફસલ જે હે એ હુકવા ટકી વસી જાય, કે પશુઓને ભી પાણી મળી જા ને ગામમાં જળ સંકટ ભી કમ થઈ શકે. હવે આઈનમાં કેવું ચંગા જળ સંચયન શરૂ કરવાને પહેલે આપણે જે કિસાન ભાઈ બોન હે એને આપણા ગામ ને ખેતર ની સ્થિતિ ને સમજવું હોય કે પાણી કઈ દિશામાં વહે હે, ખેત ઊંચું હે કે નીચું હે, પાણી કે વધારે રૂકે હે, કે કઈ મિટ્ટી પાણીને વહીને લઈ જા, ગામના જે પુરાના તલાબ કુવો ઈ કી હે. જઈ વખત કિસાન ભાઈ બોન જે હે એ આપણી જમીનની હમસ ને હમજી લેગા, તઈ વખત જ એ સહી તરીકા થકી પાણીને રોકવાની યોજના જે હે એ બનાવી પાગા.
0: હવે અંજલિ બોને આપણે ઘણી અસલ વાત કીધી, એને સાથે આપણે દેખો કે ખેતી બદલે આ જરૂરી તત્વ પાણી હે. વર્ષા જળ સંચય ખતી આપણે કિસાન ભાઈ બોને પૂરા સાલનું પાણી ઉપલબ્ધ રાખી શકીએ હે. અંજલિ બોન આપણ દેખો કે આ ભૂજલ દોહન થઈ રહ્યું, વણાખો તો આપણે પાણી હે વો ભી નીચે જઈ રહ્યું હે. અગર આપણ વર્ષા જળ સંચય કરંગા તે આપણ આને ફેર ખતી પૂરું ભરી શકંગા. આપણ દેખો કે જ્યારે હુકુ પડી જાય તે આપણે જળ સંચય હે વો આપણે એક કિસાન ભાઈ બોન બદલે રક્ષક સાબિત થાય હે. આપણે દેખા કે સિંચાઈ બદલે બી આપણે બિજલી, ડીઝલ ને ટ્યુબવેલ માટે નિર્ભરતા કમ રાખવી પડે હે. એણ ખતી અગર પાણીનો આપણ જળ સંચય કરો હા તેમ સહી સમય માટે આપણે પાણી મળી જાય હે, એણ ખતી આપણે ફસલની ગુણવત્તા વધે હે ને ઉત્પાદન બી બડે હે.
1: હવે મનીષા બોન આપણે બે કહો કે આને બદલે સપ્તકી પહેલું કદમ હે મેળબંધી કરવું. આપણે બે કહો કે પાણી પડવાને પહેલે જ આપણને આ કરવું જરૂરી હે. વરસાદનું જે પાણી હે એ ખેત તકી વાર્તે મેઝા એને બદલે આપણે આ કરવું જરૂરી છે. કેમ કે આપણે દેખો હો કે ખેતની મજબૂત મેળ હોગા તો એન તકી પાણી ખેતર મેં સુકેગા, મિટ્ટી કટાવ કમ થાગા, જમીનમાં નમી બની તકી રહેગા ને ઉર્વરક જે હે એ વહીને નેસાઈગા. હવે ઘણા એવા કિસાન હે જે હર સાલ બારિશને પહેલે મેળબંધીની મરમત કરે હે. આ છોટી તૈયારી આપણે કહી શકો કે અગાડી જઈને એને ઘણો મોટો લાભ આલે હે. એની સાથે ખેત માટે તાલાબ બનાવવું ભી આપણે બદલે જરૂરી હે. આજના ટાઈમમાં ઘણા કિસાન ખેત તાલાબ બનાવીને અસર ખેતી કરી રહે, બારિશના પાણીને તાલાબમાં જમા કરે હે ને બાદમાં સિંચાઈ બદલે એને કામ મળે હે. ખેતના તાલાબના ફાયદા શું હે એ આપણા ભાઈ બહેનોને બતાડો તો આપણે દેખો હો કે ફસલ સુકવાની સમસ્યા આપણે બદલે ન રહે હે. સબ્જી ને બાગવાનીમાં આ મદદ કરે હે. પશુઓ બદલે પાણી મળી જા, મછલી પાલનની સંભાવના થઈ શકે ને અતિરિક્ત આયના સાધન બી આ થઈ શકે. આપણે દેખો કે સરકારની ઘણી યોજનાએ હે એ ખેત તાલાબની સહાયતા બદલે મહત્વપૂર્ણ હે. કિસાન ભાઈ જે હે એ પંચાયત ને કૃષિ વિભાગ તકી જાણકારી લઈને આપણે ખેતરમાં તાલાબ બનાવીને આ લાભ પ્રાપ્ત કરી શકે.
0: હવે અંજલિ બોન આપે સહી કીધું તે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોનો કરતી અણા વિશે માટે વાતે ચાલી રહી હે. આગે બી આપણ આ વાતે એમ જ કરતા રંગા. અબર હામળા ગીત ને મોરે કરો આપણી વાતે.
1: હવે

0: भाई बुनु गीत तो आयु पूरू ना गीत बात एक वक्त फिर अपने पास फर कार्यक्रम खेती बाड़ी में जिम के भाई बुनु अमे गीत की पहले आपने घनी असल तरीका थे क्या बता दियो के साड़ा पड़वा ने पहले अपना ने पानी वसावन तैयारी हरते करवी है ने हरते आपने जो भाई बुन है इन्होंने गाँव ने खेत की स्थिति ने हमसवो होगा ने इन्हे बाद अपने जानियो की मेड़बंदी ने खेत तालाब बनावी ने हरते अपने पानी ने बचावी सक लाभ प्राप्त कर सक आयस बात करो मनीषा बुन तो अपने जोनों से तालाब है कुएं है इन्होंने साफ सफाई करव जरूरी है अपने देखो हो कि गांव में जोनो तालाब ने कुआ रहस है पर आज ना टाइम में ये गंदगी ने मिट्टी तक भरी चुके हैं अगर आपने साटा पड़वा ने पहले इन्होंने साफ सफाई करी दंगा तो इनमें फिर तक पानी भरी सके है साफ सफाई करता टाइम अपने ध्यान आलव है कि प्लास्टिक ना जो कचरा है ये अपने हटावी देव है दाग निकारी देव है ने टूटी जे किनारे है एनानी मरम्मत करी देवी है पानी आवानु जे रास्तो है ई साफ करवो है जई वक्त आ सब चीज आपने करंगा तो आपने देखंगा कि घना कना फायदा है ने आ काम जे है ई हेत ता गांव नी भागीदारी तकिस आसान थई सके
1: હવે અંજલિ બોન આપણે દેખા કે અગર આપણે ભાઈ બોન વર્ષાનું આ પાણીનું સંચય કરેંગા તે અણાખતી અણાને ઘણા કાના લાભ મળેંગા જેમ કે અણાખતું પર્યાવરણ સંરક્ષણ થાયગા જળ સંકટ કમ થાયગા ને આપણે પર્યાવરણ હે વો ભી સંતુલિત બની રહેગા ને એને સાથે આપણે કૃષિ હે વેને ભી સ્થિરતા બની ખતી રહેગા ખેતી મોસમ માંથી નિર્ભર કરે હે તો ભાઈ બોનો અણાખતી આપણે ખેતી હે વે ભી સહી થાયગા આર્થિક લાભ મળેંગા આપણે આપણી મિટ્ટીની ગુણવત્તા હાદરેગા એને સાથે ભાઈ બોનો આપણે સામાજિક લાભ ભી મળેંગા એને સાથે અંજલિ બોન આપણે દેખો કે આ પાણીને બલદે આપણે ગામમાં લડાઈ થાય હે મે વિવાદ ભી કમ થઈ જી હે
0: હવે મનીષા બોન આપણે ભાઈ બોનને કેવું ચંગા કે આપણે નાના નાના ગડ્ઢા ને સોક્ત પણ પાસ હોય પાણી જલ્દી વેઈને ને જા એને બલલે આ કાર્ય આપણે કરી શક આમ તકી પાણી જે હે ઈ જમીન મે સમાતો જાગા ભૂજલ સ્તર વધેગા ને આ પાણી જે હેડપંપ ને કુવો હે ઇનમે લંબા ટાઈમ ઉધી પાણી ભર્યું તો પૂરેગા ગામ ની ગરીએ સ્કૂલ પંચાયત ભવન ખેતર ને આ પાય આપણે આ સુક્ત બનાવી શક બાઈમોનો કેવું ચંગા સા પેડ હોવે હે વા પાણી વધારે જમીન મે ઉતરી શકે તો પેડ ની જે જડે હે એ મિટ્ટી ને પકડી ને રાખે હે તો પાણી નું જે જમાવ હે ઈ એ વધારે થઈ શકે એટલે આપણે કહી શકો કે સાટા પડવા ને પહેલે ખેતર ની કિનારે આપણે પેડ લગાવવા હે ને ખાલી જમીન માટે ભી આપણે પેડ પોતો લગાડી શક તલાબ ની કિનારે આપણે હરિયાળી કરવી હે પેડ જે હે ભવિષ્ય મે જળ ભંડાર ની તરફ કાર્ય કરે હે વાઈન આજના ટાઈમ મે જે પાણી ની કમી વધી રહી હે એમ આપણે કિસાન ભાઈ બુન જે હે એક એવી ખેતી માટે ધ્યાન આલી રહે હે જિંદગી પાણી કમ થઈ રહ્યું હે બાઈન બોનો આપણે કેવું ચંગા કે આજના ટાઈમ મે અગર પાણી ની કમી વધી રહી હે તો આપણે એવી ખેતી ને આડી રૂપ કરવું હે જિંદગી પાણી આપણા ખેતર મે કમ લાગે જેમ કે આપણે ડ્રીપ સિંચાઈ કરી શકો મલ્ચિંગ કરી શકો સ્પ્રિંકલર કરી શકો ને કમ પાણી વાળી ફસલે કરો આંત કે પાણી ની બચત ભી થાગા ને ઉત્પાદન ભી આપણા ને અસલ મળે
1: હવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈન બોન અને કાર્યક્રમ ને માધ્યમ કથી કેવું જાંગા કે આપણે આ જો વર્ષા ને પાણી નો સંચય કરો હો આ આજના ટાઈમ ની મહત્વપૂર્ણ આવશ્યકતા બની ચૂકી હે આપણે બલદે કિસાના બલદે આ ન કેવલ પાણી ની સમસ્યા નું એક સમાધાન હે બલકે વણને આર્થિક સ્થિરતા હદરવાનું ભી સાધન હે આપણે દેખો કે આપણે જે કિસાન હે વી આપણે સ્તર માટે જળ સંરક્ષણ ની દિશા મે કદમ ઉઠાવેંગા તે આવા વાળા સમય મે જળ સંકટ હે વો કમ થઈ જાયગા
0: હવે નિશા બોન આપણે દેખો કે પાણી નું બચાવ કરવો કેવલ આપણે કિસાન ભાઈ બોનો બલ્લે જરૂરી નથી યા એનો નો કામ નથી બલકે આ હેત ગામ ની ને હેત સમુદાય સમાજ ની જિમ્મેદારી રહે આ સબ મલી ને શ્રમદાન કરી શકે તાલાબ ની સફાઈ અભિયાન ચલાવી શકે સોરને જાગૃત કરી શકે ને બોનની જે ભાગીદારી હે એ આને વધાવી શકે સહી વખત હેતુ ગામ સમુદાય જાગૃત થાગા તઈ વખત સા પાણી ની સમસ્યા જે હે એ કમ થાગા બાઈન બોનો આપને કેવું ચંગા કે આજના ટાઈમ મે પાણી બચાવવું કેવલ ખેતી બલને સવાલ નથી બલકી આ આવા વારી પેઢી ના જીવન નું ભી સવાલ હે આજના ટાઈમ મે પાણી જે હે ઈ ને વસેગા તો આવા વારો જે ભવિષ્ય હે ઈ મોટી સમસ્યા માં રહેગા બરસાત નું પાણી ભગવાન ની દેન હે આને વેઈને ને જવા દેવું આપણી સમજદારી હે ને અગર આપણે આને વેઈને જવા દો તો આ આપણે બલને નુકસાન થઈ શકે હર કિસાન અગર આપણે ખેતર મે થોડું સુ પાણી રોકી લેગા હર ગામ અગર એક તાલાબ ને બચાવી લેગા હર ઘર અગર છત માટે પાણી જમા કરી લેગા તો આ જે પાણી ની સમસ્યા હે એ આપણે દેખંગા કે કાફી હદ સુધી કમ થઈ શકા ભાઈબોનો અંતમાં એ જ કેવું ચાહંગા કે પાણી બચાવવું ખેતી બચાવવું ખેતી બચાવવા તક કિસ ગામને ભવિષ્ય જે હે એ વસી પાગા
1: હવે અંજલિ બોન તે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈન બોન કથી साटा पड़ी वेना पानी नो संचय अपन हेते कर अणा विषय माते घना कानी वाती थई गई है ने टेम भी अपन देख रही है कि आपड़े कार्यक्रम कती सूट पड़वानो थई जो है
0: ओके
1: सूटते पड़े पण जातक कती पेल हमले ले एक बीजू गीत ने मोरे पड़े सूट
0: ओके

0: ભાઈનબોનો ગીત તો આશો પૂરું અને ગીત હાથે અમે કાર્યક્રમ ખેતીવાડી તકે પડા સુટા આશા કરા હો કે આજે અમારી કાર્યક્રમ મેં આપતે કિસે વાતે રહી હે કે આપણે પાણી આવા પહેલે આપણે હરતી તૈયારી કરવી હે કે આપણે પાણીને બચાવી શકો હવે આ વાત આપને ગમી હોગા તો ભાઈનબોનો આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારા મેં આપને સૂચવ મને આપી શકો અમારે આના પતા માટે
1: હવે ભાઈનબોનો અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારાના ફોન નંબર માંથી અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માંથી એક ના વિષય ને હાતે તારુદી
1: રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM.
4: સેહત નું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન. જીમ કી પર બાત ની શરૂઆત પાણી થકી કરું, થોડું સુ વ્યાયામ ને તાત કાઢી ને જીવન જીવા. ફલ સબ્જી રોજે ખા, બીમારી ને દૂર ભગાવા. જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવન નો સહારો હૈ. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમ કી આજ હૈ સેહત નું અસલી રાજ. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
5: એક માં જો પૂરી ઉમ્ર પરિવાર કે લિયે અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મે અપને નામ કી જમીન નહીં મિલની ચાહિયે?
6: એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જીતના ઉસકે ભાઈ કો?
5: ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સમ્માન હૈ, ઓર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હૈ.
6: આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરે, મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી જિંદગી મે ભી. મહિલાઓ કે ભૂમિ અધિકાર ક્યુંકી બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહિયે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: ભાઈ બનો ગીત ત્યાંશું પૂરું અણા ગીત બાદ આપ સભીનો ફેરે સ્વાગત કરું હું અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ભાઈ બનો ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે અમે વાત કરવા વાળો હું પરિવાર મેં આપણે જે નિર્ણય લો હું વણામાં આપણે સહમતી કવડાક મળે હે કવડાક નથી મળતી હે એની હું સમસ્યા રે એને બારામે અંજલિબન આપણે દેખો હા કે એક મજબૂત પરિવાર અચ્છા સમાજની ઉજ્જવલ રાષ્ટ્રની નીવ રહે પરિવાર મેં પ્રેમ વિશ્વાસ સહયોગ ને આપસી સમજ ખૂબ જ્યાદા જરૂરી હે જયારે ભાઈ બહેનો પરિવારના સદસ્ય મલીજુલીને નિર્ણય લે હે તારે પરિવાર મેં સુખ આવે હે શાંતિ આવે હે ને સંતુલન બનીને રહે પણ ભાઈ બહેનો આપણે દેખો હા કે આજના ટાઈમ મેં પારિવારિક નિર્ણય જે હે વણામાં સહમતિ હે વેની સમસ્યા અંજલિબન ખૂબ જ્યાદા બઢતી જઈ રહી હે અંજલિબન આપણે દેખો હા કે નાની નાની વાતો માટે મોટા મોટા નિર્ણય આપણે પરિવારના સદસ્ય અલગ અલગ વિચાર કરવા માંડી છે હે એનું કારણ વિવાદ થઈ જાય હે તણાવ થઈ જાય હે ને પરિવારની વેશની દુરી બી બળવા લાગી જાય હે
1: હવે મનીષા બોન આપણે દેખો કે પરિવાર કેવલ એક ખાતે રહેવા વાળો મનકાનો સમૂહ નથી બલ્કે આ ભાવનાત્મક જિમ્મેદારી વિશ્વાસ સહયોગનો આધાર રહે હે
0: હવે
1: ભાઈ બોન આપણે દેખો કે પરિવાર મેં નાના મોટા નિર્ણય જેમ કે સોરની ભણાઈ ખેતી ખર્ચ શાદી રોજગાર ને ઘરની જિમ્મેદારી આપણે ગડલો મનકની દેખભાલ એવા જે નિર્ણય હે એ અગર આપણે સમજદારી ને સહમતિ થકી લ આપણે દેખો કે એન્ટ કે પરિવાર મજબૂત બને હે
0: હવે
1: પણ સહી વખત પરિવારના જે મનક હે એનાને વેસ મેં અણી સબ ચીજની સહમતિ ને હોવે કમી હોવે તો જેમ કે આપે ભી કીધું ને મો ભી કેવું ચંગા કે એન્ટ કે તણાવ વધે હે દૂરી ને વિવાદ વધી સે હે આજના ટાઈમ મેં આપણી જે જીવનશૈલી હે એ ઘણી અલગ થઈ ગઈ હે
0: હવે
1: વ્યસ્તતાએ વધી ગઈ હે આપણે જે પીડ્યા હે એનમાં અંતર આવી ગયું હે ને સંવાદ જે હે એક કમ થઈ ગયું હે એને કારણે આપણે દેખો કે પરિવાર મેં નિર્ણય લેવું ઘણું કઠિન થઈ સા કઈ વખત હર વ્યક્તિ જે હે એ આપણી વાત ને સહી માને હે ને બીજાની વાત ને હુણવાની કોશિશ ભી નથી કરતો એવા આપણે દેખો કે સ્થિતિ જે હે એ રિશ્તો મેં ખટાસ પેદા કરી હે તો આપણે બદલે આ જાણવું ભાઈ બનવું ઘણું જરૂરી હે કે પરિવાર મેં નિર્ણય ની જે સહમતિ હે એનમાં કમી કેમ થઈ રહી હે ને આન મેં હું ઉદાર કરવું છું હે તો આપણે દેખો કે હર પરિવાર મેં અલગ અલગ સોચ અનુભવ ને જરૂરત રહે હે આ એક સ્વાભાવિક સી વાત હે પણ આન મેં સમસ્યા તઈ વખત પેદા થઈ જા કે જે પરિવાર મેં વાતચીત કમ ને ટકરાવ વધારે થાય હે
0: હવે
1: ઘણા એવા ઘર હે મનીષા બોન જેનમાં નાના નાના નિર્ણય માટે વિવાદ નું કારણ બની જાય હે
0: હવે
1: કયું કામ પહેલે કરવું હે ભણાઈ હરતે કરવી હે સૂરની ખેતી ને નોકરી મેં હું બહેતર હે ખર્ચ કે થઈ રહ્યું હે બુઝુર્ગ ની જિમ્મેદારી કોણ સંભાળેગા આ એવા મુદ્દા હે જેનમાં અગર સહમતિ ન હોવે તો તણાવ વધી શકે આ સહમતિ ની કમી ના હું કારણ હે તો આપણે ભાઈ બહેનો ને કેવું ચંગા સંવાદ ની કમી આજકાલ જે મનક હે એકબીજા થકી ખુલી ને વાત જ નથી કરતા મન ની વાત જે એટલી ઘડી આપણે એકબીજા થકી ને કહો તો એટલી ઘડી ગલત ફેમી જે હે એ વધતી જાય હે ને ઘણી વખત જે મનક હે એ બીજા ની રાય ને સાંભળવું નથી પસંદ કરતો ને ખુદ ની વાત ને સ્મરવાવું ચાહે હે તો એવા મેં બી આ ચીજે થઈ જાય ને અવડેના ટાઈમ માં મનીષા બોન આપણે દેખી રહ્યો કે ગડલો જે મનક હે ને અવડેના જે યુવા સાથી હે એનાની સોચ જ અલગ થઈ ગઈ હે એવા મેં હમસ ને સન્માન ને કારણ બી આપણે દેખો કે આ જે દૂરી હે એ વધતી જઈ રહી હે
0: હવે અંજલી બોન એની સાથે આપણે દેખો કે આપણે પરિવારનો જે નિર્ણય હે એ ખાલી એક વ્યક્તિ માટે નથી રહેતા હે પણ આ આપણે પૂરા પરિવારને પ્રભાવિત કરી હે જ્યારે આપણે પરિવાર મેં સહી નિર્ણય લઉંગા તો આપણે પરિવાર બી આગે બઢેગા ને જયારે આપણે દેખો કે ગલત નિર્ણય હે એ આપણે ઘરની સમસ્યાઓને બઢાવી દે હે અત્યારે આપણ કેવું ચાંગા કે હર નિર્ણય આપણે હુંસી સમજીને લેવું હે સહી રાય લેવી હે એને સાથે અંજલી બોન આપણે દેખો કે જયારે આપણે હોતો પરિવાર નો મનકમ મળીને નિર્ણય લે હે તો વણા ખતી પરિવાર મેં એકતા હે વે બી બની ખતી રહે વિશ્વાસ બઢે હે ને જિમ્મેદારી ની ભાવના હે વે બી વિકસિત થાય હે વિવાદ કમ થાય છે હે ને સોર આપણે ઘર ન રે વણ માંથી બી અચ્છું પ્રભાવ પડે હે એને સાથે આપણે દેખો કે જયારે આપણે પરિવાર નો સદસ્ય ઘણા બી વિષય માટે એકમત ન થાય હે તારે ઘણા અકાની સમસ્યા પેદા થઈ જઈ હે પરિવાર મેં નિર્ણય લેવાની સહમતિ હે વણામાં કમી આવી જાય હે સોર ની શિક્ષાએ વણામાં મતભેદ થઈ જઈ હે નોકરી ને વ્યવસાય હે વણામાં અસહમતિ આવી જાય હે વિવાહ સંબંધિત સમસ્યા રે વી બી બળી જઈ હે ને ખર્ચ અને બચત ને લઈને બી વિવાદ થવા માંડી જાય હે તે ભાઈ બોનો એવી પરિસ્થિતિમાં આપણે પરિવારનું વાતાવરણ હે વો તનાવપૂર્ણ થઈ જાય હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો આ તો આપે બતાડ્યું કે હું દુષ્પરિણામ થઈ શકે ને હરતે આના સમાધાન આપણને ખોજવા હોંગા તો ભાઈ બોનો એને બદલે આપણને સંવાદ ની વધાવવું હે પરિવાર મેં આપણને ખુલીને શાંતિ થકી વાતચીત કરવાના જે તરીકા હે એ અપનાવવા હોંગા હર સદસ્ય ઘર મેં જેટલા બી મન કહે એના ની વાત ને આપણને સાંભળવું હોગા ને એના ને કહેવાનું અવસર બી આલવો હોગા સિર્ફ બોલવું ને હામરવું ભી જરૂરી હૈ. ઘણી એવી સમસ્યા રહી જેને ધ્યાન થકી હામરવા મિસ એનાનું સમાધાન થઈ સા. આપણે મહત્વપૂર્ણ જે ફેસલા આપણે લઈ રહ્યો તે એનમે આપણે જે ગઢલો મન કહે એનાનું ને જેના મનકને જીવન થકી જોડીને આપણે ફેસલો લઈ રહ્યા એનાની રાય ભી જરૂરી હૈ. ઘરના નિર્ણય મેં આપણી જે બોને હે એને ગઢલો મન કહે એનાનું મહત્વ હોવું જરૂરી હૈ. ને ભાવનાત્મક રૂપ થકી આપણે ગલત ફેસલો નથી લેવો.
0: હવે
1: આપણે જે કહો કે ઘણી વખત આપણે જે કહો કે ગુસ્સામાં આવીને આપણે ગલત નિર્ણય લઈ લ જેનો અસર આપણે હેતા પરિવાર માટે પડે હે. તો ભાઈ બહેનો પરિવાર મેં આપણને રોજ બેહીને એકા બીજા થકી વાતે કરવી હે, મોબાઈલ ને દૂર રાખવું હે ને તનાવ થકી આપણને બચવું હે. અગર આપણે અણી તરીકા થકી રોજ પરિવાર મેં બેહી બેહીને હું વાત કરંગા કે હરતે આમ થઈ રહ્યું હે, આજે હું શું પેલું છું, તો આમ થકી આપણે દેખંગા કે પરિવાર મેં જઈ વખત આપણે કોઈ નિર્ણય લંગા મોટો સહમતિ બની તકી રહેગા ના. એક સપ્ત કી મોટી જરૂરત હે અવડેના ટાઈમ મેં, કેમ કે આપણે દેખી રહ્યો કે પરિવારના જે મન કે એકા બીજા થકી સિટી જાત જઈ રહી ને લડાત જઈ રહી, કેમ કે આ સબ ચીજે એટલમ વધી રહી હે. કેમ કે અવડેના ટાઈમે ઘણા એવા પરિવાર હે જે એકા બીજા થકી હોસે વાત જ નથી કરતા, ને એને કારણ કઈ વખત કોઈ એક મનક ઘર મેં નિર્ણય લઈને એ કામ કર દે તો જે બીજા મનક હે એને વેસમે આપણે દે કહો કે ટકરાવ શરૂ થઈ જા.
0: હવે
1: આ ટકરાવ એટલું મોટું વધી જા કે ઘરના જે ઘડલા મન કહે એનાની આશા તૂટી જા કે આ મારે જવા બાદ હું કરેગા. તો આપણા ભાઈ બોનોને એ જ કંગા મનીષા બોન કે પરિવાર મેં નિર્ણયની સહમતિની કમી જે હે એ આજે એક સામાજિક સમસ્યા બની ગઈ હે, પણ આનું સમાધાન કોઈ કઠિન કાર્ય નથી.

0: વર્ણન ભી કર્તવ્ય બને હે કે ભાઈ પરિવાર મેં સન્માન ખતીરે આપણે મા બાપ ની ભાવનાઓ ને સમજી હું આપણે કેવું ચાહી રહી વર્ણને સમજે તે આપણે સોરણ બી સમજવું જોઈએ કે આપણે આપણા ખતમ મોટે વર્ણને સન્માન કરવું હે ગુસ્સામાં જવાબ નહીં આલવું હે પરિવાર મેં નિર્ણય લે હે વર્ણમાં સહયોગ કરવું હે આપણી જિમ્મેદારી હોય વેણ હિસાબ કરી આપણે કામ કરવું હે ને પરિવારની સમસ્યા સમજીને વેણ હિસાબ કરી આપણે રહેવું હે
1: હવે તો મનીષા બુન સિમક્યા સે કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાત જાણી ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનો
0: હવે
1: સૂટા પડ પણ સાથે પહેલા આપણે ભાઈ બોનોની આપણે કાર્યક્રમનો પતો બતાડ દો તાકી આજનો આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આલી શકે આપણે અણા પતા માટે
0: હવે ભાઈ બોનો અમારું પતુ હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી અમારો ફોન નંબર હે 9460051234
1: તો ભાઈ બુનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષય ની હાથી તારું દી
0: રામ રામ રામ રામ

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવા મેં આપણે હા લહ, એ ભી આપણા થકી કઈ આશ રાખે હે.
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા.
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હોવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પડેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તક ઇસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.